0: ગડબડ ગોટાળા છે, પ્રોબ્લેમ્સ મોટા છે, પણ બધું ઓલરાઇટ છે.
1: મે છે ને બેક ટુ બેક ત્રણ મૂવીઝ જોઈ લીધી.
0: ગેટ રેડી ફોર અ ફૂલ ઓન કોમેડી કેઓસ વિથ વિરજ ગિલાની એન્ડ ઉમંગ વ્યાસ. ઇન ધ મૂવી બધું ઓલરાઇટ છે.
1: બે ત્રણ કલાકમાં પાછો આવી જશે ને પછી બધું ઓલરાઇટ થઈ જશે.
0: ઇન સિનેમાઝ ઓન 12th ઓફ જૂન. ફોર મોર ઇન્ફો વિઝિટ બકરાનિયા મીડિયાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ.
2: એવું લાગે છે કે પિક્ચર ચાલશે.
3: One day to go. Tomorrow night, Atif Aslam live at the O2 on the 14th of June. Be there for the music, the memories, and the magic. Tickets available at AXS. Exclusive radio partnership, Leica Radio.
4: Your call is important to us. You are currently number 25 in the queue.
3: 25? Seriously?
4: Sounds like Ojo time.
3: Nice idea. Feel the fun with Play Ojo, the online casino with all the latest live casino and slot games. New players get 50 free spins on Big Bash Bonanza, plus instant payouts on winnings.
4: Sorry about the wait, how can I help?
3: You can help me celebrate. I won!
5: Feel the fun! Play Ojo!
6: First deposit only, most wins are instant. 18 plus, gamble aware, T's and C's apply.
7: Leica Radio Network, proud hospitality partner, Ragasan.
8: अपने बिजनेस को यूके के लार्जेस्ट एशियन कमर्शियल रेडियो नेटवर्क पर एडवर्टाइज करने के लिए कॉल करें लाइका रेडियो सेल्स ऑन 0207-132-1458 या ईमेल करें sales@laikamedia.co.uk.
9: लाइका गोल्ड पर हर रात की यही रीत, पुराने मगर सदाबहार गीत.